0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: हमरो हमरो हमरो घनी बोने पूछे है जमीन माते नाम हिरते आवे कागज केने करने बनावो पड़े सरकारी विभाग में जा या पसे गांव में स्वाद थई जाए
3: तो हमरो बोनो अरे सब समस्या नो समाधान आपरे कने से ग्राम सभा तक की बात शुरू थाए है पटवारी सचिव ने पंचायत आय तक की हर प्रक्रिया जुड़े है एकलस ने हमरा ने हाथे मली ने जावो है फार्म भरो जानकारी लो जमी माते नाम लकड़वो काटो नती જય વરે અધિકાર હંગ્ર અપનાવી જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હે સમાધાન ની રાહ
2: હવે ભાઈઓ ને બહેનો હક જાણો હક માંગો જમીન ના કાગજ માં તે આપણું નામ લગાડો
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત જાગૃતિ બોલ આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય
4: નાના અંજલિ બોન હું થા ગા
1: અરે જાગૃતિ બોન આપણી જે નદી હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
4: ઓ અંજલિ બોન એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
1: હોવે જાગૃતિ બોન હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે
4: હોવે અંજલિ બોન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું બારિશ ને પાણી નું સંગ્રહ કરવું આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા
1: હોવે હોવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો ને આપણી ધરતી ને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદ નું મોલ આપણે જાણો
5: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત
6: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનીમિયા રોગ હો સકતા હે જલ્દી થકાન હોના શારીરિક કમજોરી યાદદાશ્ત મે કમી સાંસ ફૂલના યે સભી એનીમિયા કે હી લક્ષણ હે લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનીમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ હિમોગ્લોબિન કા સ્તર

0: के आओ हो को ये अमार गर्नी जी बहुवारी है अमार गर्नी जी बहु है यहाँ को बारत जाए थे इन्हें कारण था किस हो को पर गर्म हो को जी कई भी जरूरत है धीरे धीरे पूरी थवा लगी ने जिम्मेदारी भी उठावा लगेगी ते इन जाओ जरूरी है ने एम करे ने एने भी हो का मारो सहयोग करो पूरा परिवार थकी एने हो को मारो सहयोग करो ने का भी आवाज आवाम भी एने मदद ने सहायता करी
1: હવે તો જેમ કે આપનો પરિવારનો સહયોગ આપને મળી રહ્યો હે તો આયસ હું જાણવું ચાહુંગા કે આપ જે ગામે રહી રહો એ કઈ કઈ બોને હજી બી તમાર તકી જુડી રખી હે ને એના ને હરતે તમે જાગૃત કરી રહો
0: એનંદ મેં એમ કહેવા ચાહું કે જીવી રીતે હું કોઈ એક મહિલાની મદદ કરવી જોઈએ તે એવી જ રીતે મો ભી હું કોઈ જે વિધવા બેને હે જે હું કોઈ બહાર નહીં જઈ શકતી હે પણ તેનો એમ જ કહેવા ચાહું કે આપણ ગેરમામાં હું આપો પગ બહાર મૂકું ને એકબીજાની મદદ કરું તેને થકી હું કોઈ આપણા સોર આપણા આવા પરિવાર એ હું કઈ જાગૃત થાય ગયા
1: હવે ને જેમ કે આપે વેસું બતાડ્યું હતું કે આપ હર્બલ હાબુની અલગ અલગ પ્રકારની ચીજે બી બનાવો હો તો એને તકી હરતે આપ બીજી બોનને રોજગાર આલી રહો
0: અગર આપ ગેરનો સાબુન હો કોઈ જે બનાવી રહી હે જે યુઝ કરી રહી હે ને હાથે હાથે બીજો પરિવાર બી યુઝ કરી રહ્યો તે જી હર્બલ હે જી વગર કેમિકલ હે જી ફેક્ટરીમાં તૈયાર નહીં થતું ખુદ આથ થકી બનાવે જેસે લીમડાની પત્તી જેસે મુલતાની મિટ્ટી બકરી કા દૂધ હલ્દી કા હે પપીતા કા એસા મતલબ અપન સાબુન બનાવી ગયે તો તેને થકી આપણ બીમારી બી કમ થઈ જાય ગા ને હાથે હાથે જે આપણ ઇન્કમ મતલબ આપણ હાથમાં પૈસા રહે ને આપણ પરિવાર બી જે બીમારી થકી દૂર થઈ જાય
1: આપ તકી કોઈ બોને હજી બી બીજે જોડી તકી હે કે આપ એકલા આ સબ ચીજે કરો હો
0: આ થકી અમે તીન જણી જોડી હે તો પણ ત્યાં હું કોઈ કામ નહીં કરતે ને મહલી કામ કરું હે જીવાક દ્વારા લબા જે હાબુ હર્બલ હે એ હું એકલીસ કામ કરું હે ને એનમાં કોઈ જોડું નહીં
1: ને વાગતરા સંસ્થા તકી જેમ તમે જોડ્યા તો કહો તો તમારે હાથે કેટલી બોને હજી બી હે જે અણી સબ ચીજને કામમાં લઈ રહી હે જાગૃતિ
0: 20-25 મહિલા હે જે હું કોઈ અમારા હાથે જોડી લી હે ને ધીરે ધીરે જાગૃત થઈ રહી હે હજુ બી હું કોઈ આવા વાળા ટાઈમમાં જરૂર હું કોઈ ગામનો વિકાસ થાય ગા અને બદલાવ થાય ગા
1: હવે તો જેમ કે આપ બતાડી રહો કે આપ ઘર પરિવારને હાથે બીજી બી બે ત્રણ ચીજે કરી રહો તો આની સબ ચીજને આપ ફરતે ટાઈમ આલો હો જેમ કે આપણે દેખો કે ઘર પરિવારમાં ખાવું પીવું ઘણા કની ચીજે કરવી પડે ને આપ વાગધરા સંસ્થા થકી જોડીને બીજા મન કરની આ જૈવિક ખેતી પોષણ દશપણની આ સબ ચીજે આપણે હરતે બનાવી શકો એનાને બદલે બી જાગૃત કરી રહો સિલાઈ બી કરી રહો ને હાબુવારી જે હર્બલ ચીજે હે એ બી બનાવી રહો તો આ સબ ચીજોનો ટાઈમ આપ હરતે મેનેજ કરો હરતે બનાવો હો
0: જરા હું કોઈ સુબહ અગર જિમ્મેદારી હે તે સબ કુછ કરવો પડે તે તેન હારું હું કઈ દાડે નું તે ઘેરનું કામ કરો એટલે મારા સોરા ની સ્કૂલ કાઢો ને એનો ટિફિન બનાવો ને એમ કરતા કરતા 10-11 વાગે જાય એને બાદ મેં ઘેરનો સારો મતલબ દાંડ ડગરાનો ઇઝી કરવો પડે એ કરું ને ફેર ને માર કામ બાકી હે એમ કરે નો જલ્દી જલ્દી બીજું કામ નિપટાવે ને ફેર નો મારી સિલાઈ નું બાકી વે કરું ને વ કરવા બાદ હું કોઈ હાબુ સરપ જે બનાવવું પડે એ બી હું કોઈ તૈયાર થઈ જાય તેમ ને તે પછી હું કોઈ રાતમાં હું કોઈ તૈયાર કરું કેમ કે હું કોઈ જે ગ્રાહક હે એની હું કોઈ જે જરૂરત હે જલ્દી મારે હું કોઈ એના ટાઈમ ઉપર આલવું પડે એટલે હારું હું રાતે બી તૈયાર કરું અગર સિલાઈનું કામ રહી જાય એ બી રાતે તૈયાર કરું સાબુન સરફ અગર યુ બી બાકી રહી જાય એ બી રાતે તૈયાર કરું
1: હવે તો આ સબ કામ આપ કરો હો તો આપ કે ગ્રાહક હરતે જોડ્યો
0: ગ્રાહક એમ મતલબ તેને થકી જે બહાર હે સીઝી લાવે મનક તેને જ્યાદા પૈસા આલવા પડે ને એનો હું કોઈ ફાયદો બી જે હું કોઈ બજારમાં પૈસા લે તે થકી હું કમ પૈસા લઉં અગર બહાર સિલાઈના પૈસા હું કોઈ 400-500 રૂપિયા એક બ્લાઉઝ બી સાથે આલે તેમાં હું કોઈ 200-250 રૂપિયા મતલબ મારા બી જે જરૂરત એ બી પૂરી થઈ જાય એને બાદ વો બી ખુશ થાય ને હું કોઈ મારકન પાછું આવે બીજી વખત એ થકી એને પ્રેમ બનાવેલો રાખું ને હાથે હાથે હાબુ સરફ શેમ્પુ હે એ બી હું કોઈ જે યો 10-20 રૂપિયા માં લાવે એ પાસ 10 માં મેં બેસ દેતું
1: હવે તઝીમ કી આપ આ સબ ચીજે તો કરી જ રહો ને એને સાથે આપ જે બીજી બોને હે એને આ પોષણ વાળીને લઈને ને હરતે દશપણની ને જે જૈવિક ચીજે હે આપણને બનાવી સુવે એનાને બારામાં હરતે જાગૃત કરી રહો
0: એનાન હું કોઈ જરા અમે સબ સામેલમાં મીટિંગ કરી હતી વાગ દરાની ત્રણે વખત હું કોઈ અમે બતાડ્યું હતું કે આપો સબ બેને ભેગી થાય ને આપો દશપણની જે દવા હે જે વગર કેમિકલ વાળી હે તેન થકી કીડા સબ મટી જાય એવી રીતે હું કોઈ જરૂર દસ પણ ની દવાઈ અમારે બનાવવી પડતી હતી.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

ભાઈ ને બોનો, ઘર થકી નીકળતે વખતે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માં ની દુઆ, પિતા ની ઉમ્મીદ ને સોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. હાજર હૈ સાથીઓ કાર્યક્રમ ગાંધી આત્મ દર્શન મે. સાથીઓ, ગાંધીજી કહેતે થે કે સચ્ચાઈ કી રાહ ભલે હી કઠિન ક્યો ના હો, લેકિન યહી વહ રાહ હૈ જો ઇન્સાન કો ભીતર સે મજબૂત બનાતી હૈ. ऐसे में अपने जीवन में सत्य को अपनाइए, क्योंकि सच्चा बदलाव दूसरों को बदलने से नहीं स्वयं को बदलने से शुरू होता है.

0: પોષણ તકી ભરપૂર રહે.
1: સહી વાત હે. પહેલાના જમાનામાં તે અમુક હું કરતા હતા હુકીલી ભાજી. એક તે હું કરતા પહેલકી તે આપણે યે કમાઈ કર દેતા હો, કમાઈ કર દેતા એના બારામાં મકી થોડી થોડી થઈ જતી મોટી, તે તેનેમાં રજનની ભાજી, દીમડાની ભાજી એવી અમો રાંધીને ખાતા. ને પછી એમ થતું આ ટીમે ડુડ્ડી થઈ જતી, એની ટીમે અમો પાસે એમ કરતા એક આશરા લાગતા. પહેલખા તો એક આશરાની ડેરી હતી અમે રાંધીને ખાતા, પણ પછી બાદમાં હું કરતા એક આશરો પાકે જતા, એના પાકે જવા દે ને હુકવતા અમુ સીરીને હુકવી. ને પછી મોટી બાંધી મેલતા, તેને પછી જે હુકાતો પછી ઉનાળાના તેને ખાતા. રજનની ભાજી હુકવતા, પોવાડેની ભાજી સુધી હુકવતા અમુ, ખાટી ભીંડી સુધી હુકવતા. દડે ને પછી પેલી રજનની ભાજીમાં અમુ દડે હુકવેલી હાથે ખાતા.
0: તો આજે રજનની ભાજી, ઢીમડાની ભાજી આ બતાડી રહો, તો આ આપણે હરતે બનાવી શકો, કેમ કે અવડેના ટાઈમે જે નવી નવી બાઈ આવી હે એણન તો આ સબ્જી બનાવતા આવડતી નથી, ને એ દેખીને એમ સોચે કે આન મેં હું આ તો સારોડો હોય, તો એણને હરતે આને ખાવું જોઈએ ને હરતે બનાવવું જોઈએ.
1: આપણે બતાડવું પડે ભાઈ, અમે પહેલાના જમાનામાં તો એ ભાજી ખાતા, એ ધીમડાની ખાતા, હુકવીને ખાતા, કાસરો રાંધીને ખાતા, એ બી હુકવતા તે ઉનાળાના રાંધીને ખાતા. તે વેસા તો બીજી મેર હું બહાર હું ભાજી લાવી નહીં પડતી, સોમાય ના કેમ કે 10 તો લાગે જાય એમ કરે ને તે હુકીસ ખાતા. પછી ફેર થઈ જતી અસલી સોમા અમને પેલો ગઈડી થઈ જાય ભાજી, ત્રે 10 તને લાગે તારા મોતી બનાવીને ખાતા. ને પછી હુકવી લીસ ભાજી ખાતા, ને આવું ઇન્યન બતાડવાની ભાઈ એ અમુ વસ્તુ ખાતો તા
0: હરતે બનાવવા. હે
1: તે હું હું કરીને બનાવી, આપણે ખેતરમાં બનાવવી પડે, તેને વાવવી પડે, બીજ રાખવું પડે.
0: હા, ને પણ ઘરે લાવીને પછી હળતે એને કાપ, ધોવો, મસાલો હું નાખો, એ સબ બતાડો હળતે બનાવે.
1: તે સબ મસાલો નાખવો પડે, આપણે ઘેરો જ બનાવે નો ધણાલ ઘેર. હા, સબ આપણ ધણા પાકે ઘેર, હાંગળો આપણ ભાજી શાકભાજી બી આપણે ઘેરે જ ને, હજુ વેસાતી બી નહીં લાવતા અમે. હમણાં બી ભીંડા ઉનાળે ના બનાવી દીજે, હમણાં બી હે ભીંડા હે, રેંગણા હે. શિયાળા ટાઈમ માં તે રેંગણા ને યુ તે હમણાં નું સોપેલું યુ રે, ને પાછો માહે લગા કમાઈ જાય અમુ. ટમાટર, ગોબી ને એ પેલા હું ગાજર, પૂરી ભાજી
0: આપણે જૂની ભાજી એ ખાવી જોઈએ ની
1: અચ્છી એ ખાવી જોઈએ, પણ તે ને કરી વેતરતા પછી તે બનાવ દેજે. આવું ના જમાના એ ખાજે, ખુદ બનાવ લીજે.
0: તો દેખો આજે હું રજન ની ભાજી તો લઈ આવુંગા, પણ એને બનાવુંગા હરતે મને તો આવડતી નથી. તો તમે બતાડો કે મારે હું હું કરવું પડેગા, શરૂઆત થી બતાડો હું હું લેવું પડેગા, હું હું નાખવું પડેગા, સબ બતાડો.
1: એને સબ નાખવું પડે, મસાલો નાખવો પડે ઘેરો.
0: પેલે રજન ની ભાજી લાવું મો ઘરે, એને હું કરુંગા મો
1: ધોઈ દોડવી પડે, પેલ તે લાવે લાવે ને ધોવી પડે, એને ધોવે ને પછી નાની નાની એને વાડવી પડે, વાડે ને પછી આંડલી માં સાપડ કોરી રાંધવી હોય તે તેને પછી આપડે તેલ નાખી ને કોરી ફેરવે. ખાટી ભીંડી નાખવી નાખવી ને વે આપણે ઘેર માં દૂધણો ને વે તે આપડે ખાટી ભીંડી સુધી નખાઈ શકે
0: એમાં. હવે કોરી ને બનાવી હોય તો
1: આપડે દહીં દૂધણો વે કે તે દહીં નાખી દો, મરસ નાખે દો ગોળે થોડો, પછી મરસ નાખે દો, પછી તબડાવે ખાઈ લેવાનું.
0: તો રજન ની ભાજી ખાવા બાદ આપડે જે મનક હે હળતે પહેલાના ટાઈમ માં અસલ રહેતો હતો, હું ફાયદો મળતો હતો.
1: પેલી બહાર ની ભાજી ને ખાય ને પેલી ઘેર ની બનાવેલી ખાધી પછી બીમાર ને થવાય,
0: હવે
1: કઈશ ને અસલ રેવાય.
0: હા, ને ઢીમડાની ભાજી હરતે બનાવ,
1: એ બી કોરી વગારાય જાય, કોરી વગારો એને કોરી ખાવી વેત કોરી, એને માં કાંદા હુદા દડવા. આપણે કાંદો ઘેર વે ઘેર ના કાંદા વેતે ત્યાં કાંદો બી ની ઢીમડાની ભાજી ફેરવાય.
0: તો આ તો તમે ભાજીને વારામાં બતાડી રહો કે હરતે આપણે પહેલાના ટાઈમે ભાજી બનતી હતી ને એ આપણને ખાવી જોતી. એને અલાવા આપણે મેટામાં હું બનાવતા હતા હરતે શાદી વિવાહમાં આપણે ચીજે બનતી હતી ઘરમાં.
1: શાદી વિવાહ તો પહેલખે પહેલખી તે હું કરતા થઈ હતા ગાંઠડી બનાવતા હતા પહેલખાતે, મકાઈ ની ગાંઠડી બનાવતા એને સવાઈ ફેર યા સુકા યુ બનાવતા શાદી વિવાહ માં થે બીજો મનખાન ખવાડવા હારું. ને આવું તે આવું એના જમાના માં તો પુડજી બનાવે, સુકા બનાવે ને એવું બનાવે બનાવે ખવાડાય, પણ પેલ ગાંઠડી ખવાડતા હતા મકાઈ ની
0: હરદ ને
1: એ પાણી માં રાંધતા હતા, કઈ તેલ હેલ ને નાખતા હતા પેલ.
0: હરતે બનાવતા હતા પાણી મેં અવડે ના ટાઈમે તો આપણે દીકો કે દે તેલ તે તેલ આપણે નાખતી બનાવો નહીં તેલ આપણે નુકસાન બી કરે વગર તેલની ભાજી આપણે અવડે ગામે તકી બાર તે નેરીને શહેરમે જાઉં એને બાઈને કહું કે વગર તેલની બી સબ્જી બને તે વિશ્વાસ ને કરેગા આ હરતે બનાવો આપણે બતાડો આ કાર્યક્રમ આપણી બોને સાંભળી રહી એને ખબર બી પડે કે
1: ફેરથી ગાંઠડી બનાવીને આ તો પાણી મિલે ને તે ઉકળવા દેવું પડે તેને પાણી મેલ દેવું આપણે હા ઉતરી આપણે કમ ગાંઠડી રાંધવી હોય તેને હિસાબે પાણી મેળવું પડે ને પછી લૂણ દળદવેનું ઉકળવા દે પાણી પછી તાજું પાણી ઉકળી જાય પછી તેને ગાંઠડી આપણે જે નાખવી હોય એ નાખી દેવાની પછી એને તાજી તબડાવે ની પછી ખાવે ની
0: આપણે ખાટા ભીંડા બનાવી શકો ને અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે ખાટા ભીંડા જે હે ઈ સબને બનાવતા આવડતા નથી આ હરતે બની
1: ખાટી ભીંડી તેલ મસાલો પૂરું એને મળે એને બી ધોવી પડે મળવી પડે બીજી ભાજી નાખવી હોય ઇતરીક નાખવી પડે તેની બી મળવી પડે ધોવી પડે ને પછી મરસ મસાલો પૂરો વાટે તેને આંડી દડવે ફેરવે ને ચૂલા પર આપણે લાકડા વાળા ચૂલા પર ઊંધું થાય જાય
0: આને કામ મિલે નાના સોરો ખાય કે નથી ખાતો
1: નાના સોરો બી ખાઈ લે કેમ કે કોરી એને રોટા માલે ખાઈ લે ની આ
0: ખાવા મે હરતે લાગે
1: અસલ લાગે મસ્ત લાગે હા
0: એના અલાવા તમે તમે ઘર મે હું હું ચીજે બનાવો અને સોરન ખવડાવો
1: હમણા હમણાં તે ભીંડા બનાવજે રીંગણા બનાવજે શિયાળાના ટાઈમમાં તો ગુબી બનાવજે હમણાં તો ગુબી આપણે ઘેરની કરેલી હે
0: આ સબ જે ચીજે તમે બતાડી રહો એ આ જે ભીંડી તમે બતાડી ખાટી ભીંડી આ કેટલા દાડા સુધી આપણે સાલે અને હરતે આને કામે લઈ શકો હુકાવા બાદ
1: વરસાદ પડે તો એક મહિનો કીધી ખવાય એ સણા ની ભાજી હે એ હુકવેલી ભાજી તરસ કામ લાગે પછી ને કામ લાગે આ ટાઈમે ફીકી દેવી કામ લાગે
0: પહેલાના ટાઈમે જે ચીજે હતી નવડેના ટાઈમે આપણે ભૂલતા જઈ રહ્યો તો એને બદલે આપનું જે કાર્યક્રમ સાંભળી રહ્યા એના શું કેવું હે
1: એ બનાવવું પડે પાછું નવા સિરિયા થકી જો આપણું ભૂલી જાય કે શું કરતા કરતા ભૂલી જાય પાછું બનાવવું પડે તેને આપણું ઉપયોગમાં નહીં લેતા હુકેલી ભાજી હુકવતા નહીં આવું
0: તો પાછી હુકવી ભાજી આપણે જે હુકાવી શકો
1: લીમડાની હુકવે રજનની હુકવે ફેર તેને અલાવા તે રેંગણા બી હુકાઈ જાય ભીંડા બી હુકાઈ જાય ફેર પાપડ જે વાલોળ હોય ઈ બી હુકાઈ જાય કોળા બી મોટા હોય તો ઈ બી આવું અવલ લાગી જાય તો ઈ બી હુકાઈ જાય બરોબર બાજી બનાવી પછી વાકડા મેલે પછી મોટી બંધાઈ જાય
0: હવે તો જેમ કે આપ બતાડી રહો કે હરતે આપણાને હુકાવી પડે અને ઘણી અચ્છી જાણકારી આપે મને આલી તો આપનો હું ધન્યવાદ કરું
2: જેસા કે શ્રોતા સાથીઓ સમુદાય કે સાથી હમારે બીચ જુડે હુએ તે બબલીજી उन्होंने कार्यक्रम के माध्यम से हमें ढेर सारी बातों से अवगत कराया जैसे कि रजन डिमड़ा और खट्टी भिंडी की सब्जी हम बहुत ही आसान तरीके से अपने घर पर कैसे बना सकते हैं किस प्रकार हम इन्हें आसानी से अपने खेतों में उगाकर बना सकते हैं जिससे हमें बाजार में खरीदने की जरूरत भी नहीं पड़ती और हमारे स्वास्थ्य के लिए बहुत लाभकारी होती है ढेर सारी बातों को हमने जाना और श्रोता साथियों अब समय भी हो चला है हमारा आज के कार्यक्रम से विदा लेने का विदा तो हम जरूर लेंगे लेकिन जाने से पहले श्रोता साथियों मनोरंजन करते हैं कार्यक्रम के अंतिम गीत के साथ में तो आप सभी बने रहिएगा श्रोता साथियों कार्यक्रम दादी माँ की रसोई में

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: हमरो गरीबों ने पूछे हैं जमीन माते नाम हिरते आवे कागज केने करने बनावो पड़े सरकारी विभाग में जा या पसे गांव में स्वाद थई जाए
3: तो हमरो बोनू अरे सब समस्या नो समाधान आपरे कने से ग्राम सभा तक की बात शुरू थाए है पटवारी सचिव ने पंचायत आय तक की हर प्रक्रिया जुड़े है एकलस ने हमरा ने हाथे मली में जावो है फार्म भरो जानकारी लो जमीन माते नाम लकड़वो काटो नती જૈવરે અધિકાર હંગ્ર અપનાવી જાણકારી સબનું હાથ ને અધિકાર આસ હે સમાધાન ની રાહ
2: હવે ભાઈઓ ને બહેનો હક જાણો હક માંગો જમીન ના કાગજ માંથી આપણું નામ લગાડો
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત જાગૃતિ બુન આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય
4: નાના અંજલિ બોન હું થા ગા
1: અરે જાગૃતિ બોન આપણી જે નદી હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
4: ઓ અંજલિ બોન એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
1: હોવે જાગૃતિ બોન હર બુંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે
4: હોવે અંજલિ બોન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ને રાખો બારિશ ને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા
1: હોવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ આપણે જાણો
5: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત
6: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે જલ્દી થકાન હોના શારીરિક કમજોરી યાદદાશ્ત મેં કમી સાંસ ફૂલના યે સભી એનિમિયા કે હી લક્ષણ હે લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મેં એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ હિમોગ્લોબિન કા સ્તર 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें। वागड़ रेडियो एवं वाग्धारा संस्था द्वारा जनहित में प्रसारित
1: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर
3: के बीच एक एहसास जो हमें मजबूत बनाता रहा यह महापुरुषों की अनकही प्रेम का

0: साथियों, इस गीत के बाद आप सभी का स्वागत करती हूँ कार्यक्रम हमारे मेहमान में। मैं हूँ आप सभी के साथ आपकी अपनी साथी अंजलि पारेश्वर। स्वीकार करिएगा मेरा प्यार भरा नमस्कार। जैसा कि दोस्तों आप सभी जानते हैं कि कार्यक्रम हमारे मेहमान में जब भी हम हर रविवार को हाजिर होते हैं तो कार्यक्रम के माध्यम से एक नई शख्सियत को जोड़ते हैं और उनके जीवन के संघर्ष को जानते हैं, किस तरीके से उनके जीवन का पहले का समय था और कैसे बदलाव उन्होंने अपने जीवन में लाया है। तो ऐसे ही समुदाय साथी की एक महिला हमारे साथ जुड़ रही हैं, जिनका जीवन पहले अलग था और अभी के समय में कुछ और है। तो आइए जानते हैं उन्हीं से इन ढेर सारी बातों को, फिर आगे हम हमारी बातें जारी रखेंगे।
1: जय गुरु।
2: जय गुरु।
1: तुम्हारो हूँ नाम है?
2: मारो नाम अस्मिता ग्रासिया है ने मार गाम नो नाम जखोड़िया नाथा है।
1: तजीम की तमे तमारो नाम बताड्यू ने तमे के रहवा वारो ई तमे बताड्यू, तो मु आज कार्यक्रम में तमाते की जानू चाहूंगा कि तमारो जे बचपन हतु ई हरते नहीं रियो, आपने जीवन में हूँ अभाव हतु ने हरते आप पे आपड़ो जे बचपन है गुजार्यो तो।
2: जरा बचपन में बनती थी तने वक्त होकवाय इतना समझदार ने था, शिक्षा ने कमी थी तेन कारण थकी कम उम्र में होकवाय मारी शादी थी गई जरा दसवीं बनती थी ने एने बाद होकवाय भणवो भी मैं हाथे हाथे छोड़ियों ने मकवाय तने वक्त मार मम्मी पप्पा मन बनावा चाहता था ते मैं भी कौन छोड़ियो ने आज भी एन हाथे हाथे बनी भी हाथे हाथ घर ने जिम्मेदारी भी आवी गई शादी बाद ते ते फिर ना बे तीन साल बाद बच्चे भी हो गए तो होकवाय सब जिम्मेदारी नावा कारण होकवाय शरीर में कमजोरी घर ने जिम्मेदारी सब होकवाय गजब समस्या आती थी तो तेन कारण थकी होकवाय बनवा मा पूरा टाइम ने मत तो ने घर ने जिम्मेदारी काम हारू भी ने फिर होकवाय हर चीज में जरूरत जी पूरी नहीं थी सकती थी। ते होकवाय तनी वक्त जरा वाक दरा सस्ता मा उजुड़ी अमारा सर आता था तना सर तक मैं बात करी ने एन में जुड़ी ने मैं काम भी करू ने काम करवा बाद आम होकवाय पोषण वाड़ी लगाड़ी आमे घर में ने जी आलता था मन वाक दरा थकी पौधा ने तो क्या हमारे घर में होकर आमे खेतर मन वाड़ी लगाड़ी ने ते थकी हमारी जरूरतें पूरी थाती थी ने आज भी हम होको है अने सब जी बीज आले इन थकी हम जी सब्जी बीज आवे ते थकी हमारे घर वाड़ी लगाड़ी फल फूल पौधा लगाड़िया ने हमने हमारे जीवन हाथे हाथे में फिर होको है घर ने जिम्मेदारी ने सोरन ने बनावा ने भी जिम्मेदारी सिर पर आ गई ते हमने आमे होको है सिलाई मशीन हाथे हाथे सिलाई कर वो ही की हूँ ते घर ने काम ने हाथे हाथे हूँ सिलाई भी करूँ ने साबुन ने सरफ ने जीरा जीविका थकी हूँ जुड़ी एक सस्ता थकी तेन थकी भी जुड़ी ते ताहे में अगरबत्ती सरफ साबुन ने एम हर्बल जी चीज है जी बिना केमिकल की ते ई भी होको है बनाता ही की ते क्यों भी वहाँ का घर बैठी बैठी खेती बिजी मरते कौन जाती पर घर बैठी बैठी सोरन भी हम आओ ने घर ने जिम्मेदारी काम काज भी करो ने घर में होको हमारा सरफ हाबू ने शैम्पू ये भी होको है बिक्री भी करूँ घर बैठी बैठी सिलाई भी करी रही तेन हाथे होको मार जरूरतें भी पूरी थी रही
1: ने सेम की आप बता रही रहो कि आप हरते तमारा नानपण तकी नहीं रियो शादी थई शादी बाद सोरश ने घणा कने जिम्मेदारी ने हाथे तमे वागधारा संस्था तकी जुड़िया जेम की आपे बात बताड़ी थी कि वागधारा संस्था तकी तमे जुड़िया तई वक्त मीटिंगे थाती थी आमनो तेमनानी चीजे थाती थी जेमे बताड़ू क्यों कि आपणाने पोषण वाड़ी लगाड़वी सुवे तो इनमें तमने हरते खबर पड़ू कि वास्तविक में पोषण वाड़ी आपणे लगाड़ो तो आपणे घरना सोरा नु भरण पोषण ने आपणे स्वास्थ्यनी जे पूर्ति है ई आपणे असल तरीका तकी करी शकू
2: एन थकी अमन हो कह जरा पोषण वाड़ी लगाड़ी ते अम हो कह जरा अम बाहर थकी बाजार थकी सब्जी लावता था ते तीन हरू हम कह गर्मा में हास पैसा काटे ने लावता ने जी केमिकल इथो ने के सब्जी की भी आपन ने खबर इथो अमन खबर ने थो के पण जरा हम कह गर्मा लगाड़ी अमे सब्जी पोषण वाड़ी ते तीन में हो कह सब्जी भी अम हो कह वगर केमिकल वाली खाता था ने एने बाद हो कह बीमारी भी कम थवा लगी गई जी गर्मा बीमारियां थाती थी भी कम थी गई ने हाथे हाथे हूँ कीड़े बाहर थकी जी बिना मतलब वगर धोवी लिख के की कहे गाड़िया में आवे सब्जी एम कर नामो हकवाय ते क्या उलावी बंद कर दीदी तेन थकी घर में खर्चो भी कम थवा लगी जो ने एन थकी अमार वाक दरा सस्ता में जरा आमे हाथे हाथे जिद्दस पड़नी दवाई भी आमो बनावा लगी जो ते जी घर थकी दवाई बनावे ने घर नी पोषण वाड़ी में यूज करवा लगी जो तेन थकी अमार घणो फायदो थे वाक दरा सस्ता नु कारण।
1: હવે જેમ કે આપે બતાડ્યું કે જેમ કે દશપણની આપે બનાવવું શરૂ કર્યું ને ઘણા ઘણી ચીજે આપે શરૂ કરી દીધી હે આ સવે હું એ જાણવું ચાહી હું કે અવડેના ટાઈમમાં આપ હું કરી રહ્યો હોઉં ને હરતે આપના જીવનમાં પરિવર્તન આવ્યું
2: જરવાગ દરા સત્તા થકી હું જુડી ત્રણે વખત પેલ હું કોઈ કેના મનખા આગળ બોલી નહીં શકતી હતી ખીતી જઈ નહીં શકતી હતી પણ જરા હું કોઈ વાગ દરા સસ્તા થકી જુડી ને ગેરમાં હું કોઈ એકબીજા થકી બોલવા થકી ને જાં કેતા જાતી તે મને કોઈ જી આમ પણ ગેરમાં યુઝ થવું જોઈએ તો મહિલા હું કોઈ આગળ નહીં જઈ શકતી પણ જરા અમે વાગ દરા સસ્તા થકી જુડ્યો તો અમને વાતે બતાડી કે એ મહિલા થકી શું કે આખું ઘેર ચાલે તો અગર મહિલા બર્તન ને નકળે ને વાતે ને સાંભળે તો યુ કેવી રીતે ઘેર ચાલે ગાય તે કોઈ આમ જરા સસ્તા થકી જુડી તે મારો જીવન બી બદલાઈ ગયું ને બોલવા બી લાગી અસર ને મારા પરિવારનો બી હું કોઈ જી ઘેરમાં હું કોઈ સમસ્યા આવતી હતી જેસે જરૂરત હતી એ બી હું હાથે હાથે પૂરી થવા લાગી ગઈ
1: હવે તો જેમ કે આપે કીધું કે ઘર પરિવારની જે જરૂરત હતી આપ પૂરો કરવા લાગ્યા ને જેમ કે મહિલા ઘરની જિમ્મેદારી અમારે થી એને બહાર તેવું બી ઘણું જરૂરી હે
2: ધીરે ધીરે પૂરી થવા લાગી ને જિમ્મેદારી બી ઉઠાવા લાગી ગઈ તે એને જવું જરૂરી હે ને એમ કરે ને એને બી હું કઈ મારો સહયોગ કર્યો પૂરા પરિવાર થકી એને હું કોઈ મારો સહયોગ કર્યો ને કા બી આવા જવામાં બી એને મદદ ને સહાયતા કરી
1: હવે તો જેમ કે આપનો પરિવારનો સહયોગ આપને મળી રહ્યો હે તો આજ હું જાણવું ચાહુંગા કે આપ જ્યાં ગામે રહી રહો એ કઈ કઈ બોને હજી બી તમારી તકી જુડી રખી હે ને એને હરતે તમે જાગૃત કરી રહો
2: એના હું એમ કેવા ચાહું કે જેવી રીતે હું કહેવાય એક મહિલાની મદદ કરવી જોઈએ તે એવી જ રીતે હું બી હું કહેવાય જે વિધવા બેને હે જે હું કહેવાય બહાર નહીં જઈ શકતી હે પણ તેને હું એમ જ કહેવા ચાહું કે આપણ ઘરમાં હું આપ પગ બહાર મૂકું ને એકબીજાની મદદ કરું તો તેને થકી હું કહેવાય આપણા સોરો આપણા આવા વાળો પરિવાર એ હું કઈ જાગૃત થાયગા
1: હવે ને જેમ કે આપે વેસું બતાડ્યું હતું કે આપ હર્બલ હાબુની અલગ અલગ પ્રકારની ચીજે બી બનાવો હો તો એને તકી હરતે આપ બીજી બોનને રોજગાર આલી રહો
2: અગર આપ ઘેરનો સાબુન કોઈ જે બનાવી રહી હે જે યુઝ કરી રહી હે ને હાથે હાથે બીજો પરિવાર બી યુઝ કરી રહ્યો તે જે હર્બલ હે જે વગર કેમિકલ હે જે ફેક્ટરીમાં તૈયાર નહીં થતો ખુદ હાથ થકી બનાવે જેસે લીમડાની પત્તી જેસે મુલતાની મિટ્ટી બકરી કા દૂધ હલ્દી કા હે પપીતા કા એસા મતલબ અપન સાબુન બનાવી ગયે તો તેને થકી આપણ બીમારી બી કમ થઈ જાયગા ને હાથે હાથે જે આપણ ઇન્કમ મતલબ આપણ હાથમાં પૈસા રહે ને આપણ પરિવાર બી જે બીમારી થકી દૂર થઈ જાય
1: તો આપ તકી કોઈ બોને હજી બી બીજે જોડી તકી હે કે આપ એકલા આ સબ ચીજે કરો હો
2: આ થકી અમે તીન જણી જોડી હે તો પણ ત્યાં હું કોઈ કામ નહીં કરતી એને એકલી કામ કરું હે જીવાક દ્વારા લબા જે હાબુ હર્બલ હે એ હું એકલી જ કામ કરું હે ને એનમાં કોઈ જોડું નહીં
1: નિવાકતરા સંસ્થા તકી જેમ તમે જોડ્યા તો કહો તો તમારે હાથે કેટલી બોને હજી બી હે જે અણી સબ ચીજને કામમાં લઈ રહી હે જાગૃતિ
2: 20-25 મહિલા હે જે હું કોઈ અમારા હાથે જોડેલી હે ને ધીરે ધીરે જાગૃત થઈ રહી હે હજુ બી હું કોઈ આવા વાળા ટાઈમ જરૂર હું કોઈ યોગ ગામનો વિકાસ થાયગા અને બદલાવ થાયગા
1: હવે તો જેમ કે આપ બતાડી રહો કે આપ ઘર પરિવારને હાથે બીજી બી બે ત્રણ ચીજે કરી રહો તો આની સબ ચીજને આપ ફરતે ટાઈમ આલો હો જેમ કે આપણે દેખો કે ઘર પરિવાર મેં ખાવું પીવું ઘણા ઘણી ચીજે કરવી પડે ને આપ વાગધરા સંસ્થા થકી જોડીને બીજા મનકરની આ જેવી ખેતી પોષણ દશપણની આ સબ ચીજે આપણે હરતે બનાવી શકો એનાને બદલે બી જાગૃત કરી રહો સિલાઈ બી કરી રહો ને હાબુવારી જે હર્બલ ચીજે હે એ બી બનાવી રહો તો આ સબ ચીજોનો ટાઈમ આપ ફરતે મેનેજ કરો હરતે બનાવો હો
2: જરા હું કોઈ સુબહ અગર જિમ્મેદારી હે તે સબ કુછ કરવો પડે તે તેન હારું હું કઈ દાડે નું તે ઘરનું કામ કરો એટલે મારા સોરા ને સ્કૂલ કાઢો ને એનો ટિફિન બનાવો ને એમ કરતા કરતા 10-11 વાગે જાય એને બાદ મેં ઘરનો સારો મતલબ દાંડર ડગરાનો ઈઝી કરવો પડે એ કરું ને ફેર ને મારું કામ બાકી હે એમ કરે ને જલ્દી જલ્દી બીજું કામ નિપટાવે ને ફેર નો મારે સિલાઈ નો બાકી હોય વો કરું ને વો કરવા બાદ હું કહેવાય હાબુ સરફ જે બનાવવું પડે એ બી હું કહેવાય તૈયાર થઈ જાય તેમ ને તે પછી હું કહેવાય રાતમાં હું કહેવાય તૈયાર કરો કેમ કે હું કહેવાય જે ગ્રાહક હે એની હું કોઈ જે જરૂરત હે જલ્દી મારે હું કહેવાય એને ટાઈમ ઉપર આલવું પડે

0: એતરે હારું રાતે બી તૈયાર કરું, અગર સિલાઈનું કામ રહી જાય એ બી રાતે તૈયાર કરું, સાબુન સરફ અગર યુ બી બાકી રહી જાય એ બી રાતે તૈયાર કરું.
1: હવે તો આ સબ કામ આપ કરો તો આપ તો કે ગ્રાહક હરતે જોડ્યો
0: ગ્રાહક એમ મતલબ તેન થકી જે બહાર હે સીઝી લાવે મનક તે તેન જ્યાદા પૈસા આલવા પડે ને એનો હું કહેવાય ફાયદો બી જે હું કહેવાય બજારમાં પૈસા લે તે તેન થકી હું કમ પૈસા લઉં. અગર બહાર સિલાઈના પૈસા હું કહે 400-500 રૂપિયા એક બ્લાઉઝ પીસ સાથે આલે તેમાં હું કહે એને 200-250 રૂપિયા મતલબ મારા બી જે જરૂરત એ બી પૂરી થઈ જાય એને બાદ વો બી ખુશ થાય ને હું કહેવાય મારકન પાછું આવે બીજી વખત એને થકી એને પ્રેમ બનાવેલો રાખું ને હાથે હાથે હાબુ સરફ શેમ્પુ હે એ બી હું કહે જે યો 10-20 રૂપિયા લાવે એ પાસ 10માં મેં બેસ દેતું.
1: હવે તઝીમ કી આપ આ સબ ચીજે તો કરી રહો ને એને સાથે આપ જે બીજી પુણે હે એને આ પોષણવાડીને લઈને ને હરતે દશપણની ને જે જેવી ચીજે હે આપણને બનાવી સુએ એનાને બારામાં હરતે જાગૃત કરી રહો.
0: એના હું કહે જરા અમે સબ સામેલમાં મીટિંગ કરી હતી વાગદારાની તે ત્રણેય વખત હું કહે અમે બતાડ્યું હતું કે આપો સબ બેને ભેગી થાય ને આપો દશપણની જે દવા હે જે વગર કેમિકલ વાળી હે તેન થકી કીડા સબ મટી જાય તે એવી રીતે હું કહે જરા દશપણની દવાઈ અમારે બનાવવી પડતી હતી તેન હારું સબ સીજે આ સબ બેનાને કીધું કે જે આપો હું કહે જે બકરા મતલબ જે બકરી નહીં ખાતી પાલો જો પાલો આપો હું કહે અલગ અલગ પતિયા હું કહે ભેગી કરે ને એને આપો કૂટી પીસી પછી આપો દવાઈ બનાવી અને દાડે એમ દાડો ફિક્સ કરે પછી અમે સબ બેના મળે ને અમે દવાઈ બનાવી તેન થકી હું કહે જરા પછી એ પૂરી તૈયાર થઈ ગઈ ને સબને હું કહે ઘેરમાં યુઝ કરવા હારું પેલ દવાઈ વાટી તેન થકી ઇન્યન ફાયદો લાગ્યો તો તેન થકી ઇન્યન જીવનમાં બી થયું કે હા મતલબ એ ચીજ જે જરૂરત આપણી જરૂર એને થકી પૂરી થાય હે ને એ અસલની ચીજ એમ કરે ને એ બી યુઝ કરવા લાગી કે
1: હવે તો જેમ કે આપ ઘણું અસલ કામ કરી રહો તો અગાડી આપ શું કરવું ચાહી રહો હરતે સમાજમાં બદલાવ લાવવાની કોશિશ આપને મનમાં હે
0: આવા વાળા દાડામાં જેવી રીતે હું શું કહે વગર કેમિકલ મતલબ જે આપણે જૈવિક ખેતી હારું ને જે હું કોશિશ કરી રહી હૈ મારા જીવનમાં હે કે આવા વાળા દાડામ જે બહારની ચીજ હે એ બંધ કરે ને આપણા ગામને એક વગર કેમિકલ થકી મતલબ જે ખેતી હારું હે જેસે દવાઈ હે ને આપણા ઘેરમાં બી ફોડી ફૂંછી કઈ પ્રકારની બીમારી હે તેન હારું બી સરફ સાબુન મતલબ તે એ હું કહેવાય આપણે ખુદ શીખે ને પછી બીજન સબને શીખાડવે ને આપણે મહિલા જે સમૂહમાં જોડી હે નહીં જોડી પણ આપણા આસપાસ સબને બતાડે ને તેન થકી મતલબ ધીરે ધીરે આપણા ગામને હું કહું એક અસલ હું કહે દેખવા ચાહું હે.
1: આ બીઝી બોનને ને જે આ કાર્યક્રમ સાંભળી રહી એને હું સંદેશ આલું ચાહું ગા
0: એન થકી હું એને એ સંદેશ આલવા ચાહું કે આવા વાળા દાડામાં જેવી રીતે મારા જીવનમાં બદલાવ થયો હું બચપન થકી આ તક હું પૂગીને જે હું કોઈ ઓને બોલી શકતી હતી બીજા ઘરને જે કામ ઓને કરી શકતી હતી એવી જ રીતે તમે બી યો સંદેશ સાંભળે ને આ તમારા જીવનમાં તમે બી હું કોઈ બદલાવ કરી શકો.
1: હવે તો હું આપનો ધન્યવાદ કરું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ તક જોડ્યા.
0: ધન્યવાદ
2: સાથીઓ. જૈસા કી અભી હમારે બીચ મેં સમુદાય સાથી की महिला जुड़ी हुई थी और उनके माध्यम से हमने जाना कि किस तरीके से पहले का जो समय था उनके जीवन में वो किसी के सामने बोल नहीं पाती थी, कुछ काम नहीं करती थी, लेकिन अब वह घर में पोषणवाड़ी लगाती है, उनसे मिलने वाले सब्जियों को घर में ही काम लेती है, साथ ही वो जैविक साबुन सर्फ और ये सारी चीजें भी बनाती है और सिलाई भी करती है ताकि उनके घर का जो गुजारा है वो अच्छे से हो पाए. तो आशा करते हैं कि आज कार्यक्रम में जो बातचीत रही है वो आपको अवश्य पसंद आई होगी. समय हो चला है कार्यक्रम से विदा लेने का. विदा जरूर लेंगे लेकिन जाने से पहले कर लेते हैं मनोरंजन इस प्यारे से गीत के साथ में.

0: પૂરી તે ફેરવીને ફેરવીને પછી આપણે મરસ ને એવું નાખી દઈએ, પછી પીઓ દઈ નાખી દો ગોળે થોડો, પછી તો મરસ નાખી દો, પછી તબડાવે ખાઈ લેવાનું.
1: રચનની ભાજી ખાવા બાદ આપણે જે મનક હે એ હળતે પહેલાના ટાઈમમાં અસર રહેતો હતો, અને હું ફાયદો મળતો હતો.
0: પેલી બહારની ભાજી ને ખાય ને પેલી ઘેરની જ બનાવેલી ખાધી તો પછી બીમાર ને થવાય,
1: હવે
0: કઈશ ને અસર રહેવાય.
1: હા, ને ઢીમડાની ભાજી હળતે બનાવો,
0: એ બી કોરી વગારાઈ જાય. કોરી વગારો, એને કોરી જ ખાવી, વેત કોરી, એને માં કાંદા હુદા દડવા. આપણે કાંદો ઘેર વે, ઘેરના જ કાંદા વેતે, ત્યાં કાંદો બી નહીં ઢીમડાની ભાજી ફેરવાય.
1: આ તો તમે ભાજીને વારામે બતાડી રહ્યો કે હરતે આપણે પહેલાના ટાઈમે ભાજી બનતી હતી ને એ આપણને ખાવી જ હતી. એને અલાવા આપણે મેટામાં હું બનાવતા હતા, હરતે શાદી વિવાહમાં આપણે ચીજે બનતી હતી ઘરમાં.
0: શાદી વિવાહમાં તો પહેલખે પહેલખી તે હું કરતા થઈ હતા, ગાંઠડી બનાવતા હતા પહેલ ખાતે, મકાઈની ગાંઠડી બનાવતા, એને સવાઈ ફેરિયા સુકા યુ બનાવતા શાદી વિવાહમાં. તે બીજો મનખાન ખવાડવા હારું ને આવું તે આવું એના જમાનામાં તો પૂરજી બનાવે, સોકા બનાવે ને એવું બનાવે બનાવે ખવાડાય. પણ પેલ ગાંઠડી ખવાડતા હતા મકાઈ ને
1: હરતે બનાઈ,
0: એ પાણી માં રાંધતા હતા, કઈ તેલ હેલ ને નાખતા હતા પેલ
1: હરતે બનાવતા હતા પાણી મેં. અવડે ના ટાઈમે તો આપડે દેખો કે દે તેલ તે તેલ આપડે નાખતી બનાવો, નહી તેલ આપડે નુકસાન બી કરે. વગર તેલ ની ભાજી આપડે અવડે ગામે તકી બાર તે નેરી શહેર મેં જાઉં, એને બાઈએ ને કહું કે વગર તેલ ની બી સબ્જી બને તે વિશ્વાસ ને કરેગા.
0: પાણી મેલ દેવું આપડે, આ ઉતરી આપડે કમ ગાંઠડી રાંધ્યું તેને હશે પાણી મેલવું પડે ને, પછી લૂણ દડદવેનું ઉકળવા દે પાણી, પછી તાજું પાણી ઉકળી જાય, પછી તેને ગાંઠડી આપડે નાખવી એ નાખી દેવાની, પછી એને તાજી તબડાવે ની, પછી ખાવે ની
1: ખાટા ભીંડા બનાવી શક. ને અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે ખાટા ભીંડા જે હે એ સબને બનાવતા આવડતા નથી, તા હરતે બને
0: ખાટી ભીંડી. તેલ મસાલો પૂરું એને મળે, એને બી ધોવી પડે, મળવી પડે, બીજી ભાજી નાખવી હોય ઈતરી નાખવી પડે, તેની બી મળવી પડે, ધોવી પડે ને પછી મરસ મસાલો પૂરો વાટે તેને આંડલી દળવે ફેરવે ને ચૂલા પર આપણે લાકડા વાળા ચૂલા પર ઊંધું થાય જાય.
1: આને કામે લે નાના સોરો ખાય કે નથી ખાતો?
0: નાના સોરો બી ખાઈ લે, કેમ કે કોરી એને રોટા માલે ખાઈ લે ને.
1: આ ખાવા મેં હરતે લાગે,
0: અસલ લાગે, મસ્ત લાગે.
1: હા, એને અલાવા તમે તમે ઘર માં હું હું ચીજે બનાવો અને સોરન ખવડાવો?
0: હમણા હમણાં તે ભીંડા બનાવજે, રીંગણા બનાવજે, શિયાળાના ટાઈમમાં તો ગુબી બનાવજે. હમણાં તો ગુબી આપણે ઘેરની કરેલી છે.
1: આ સબ જે ચીજે તમે બતાડી રહો એ આ જે ભીંડી તમે બતાડી ખાટી ભીંડી, આ કેટલા દાડા સુધી આપણે સાલે અને હરતે આને કામે લઈ શકો હુકાવા બાદ?
0: ખાલી ઉનાળા ના ખાઈ શકો ને, વરસાદ પડે તો એક મહિનો કીધી ખવાય. એ સણાની ભાજી હે, એ ઉકવેલી ભાજી તરસ કામ લાગે, પછી એને કામ લાગે, આ ટાઈમે ફીકી દેવી કામ લાગે.
1: પહેલાના ટાઈમે જે ચીજે હતી નવડેના ટાઈમે આપણે ભૂલતા જઈ રહ્યો, તો એને બદલે આપનું જે કાર્યક્રમ સાંભળી રહ્યા એનાનું શું કહેવું હે?
0: એ બનાવવું પડે પાછું નવા સિરા થકી, જો આપણું ભૂલી જાય કે જો કરતા કરતા ભૂલી જાય તો પાછું બનાવવું પડે. તેને આપણું ઉપયોગમાં નહીં લેતા ઉકેલી ભાજી, ઉકવતા નહીં આવું. રીંગણા બી હુકાઈ જાય, ભીંડા બી હુકાઈ જાય, ફેર પાપડ જેવા લોળ હોય ઈ બી હુકાઈ જાય, કોળા બી મોટા હોય તો ઈ બી આવું અબલ લાગી જ હોય તો ઈ બી હુકાઈ જાય.
1: એના તરકારી પડે
0: મોળવી ને કઈ નઈ વેણ લાવીને હુકવી દો, એ તો હુકાઈ જાય ને મોડાઈ જાય
1: ને. પછી એને અવરીને હરતે મેનવું હોય,
0: પેક કરીને મેલું હોય, આવે રે
1: ધન્યવાદ કરો.
2: જેસા કે શ્રોતા સાથીઓ, સમુદાય કે સાથી હમારે બીચ જુડે હુએ થે બબલી જી, ઉન્હોને કાર્યક્રમ કે માધ્યમ સે હમે ઢેર સારી બાતો સે અવગત કરાયા. જેસે કે રજન, ડીમડા ઓર ખટ્ટી ભીંડી કી સબ્જી હમ બહુત હી આસાન તરીકે સે અપને ઘર પર કેસે બના સકતે હૈ, કિસ પ્રકાર હમ ઇને આસાની સે અપને ખેતો પર ઉગા કર બના સકતે હૈ જિસસે હમે બાજાર મે ખરીદને કી જરૂરત ભી નહીં પડતી ઓર હમારે સ્વાસ્થ્ય કે લિયે બહોત લાભકારી હોતી હૈ. ढेर सारी बातों को हमने जाना और श्रोता साथियों अब समय भी हो चला है हमारा आज के कार्यक्रम से विदा लेने का। विदा तो हम जरूर लेंगे लेकिन जाने से पहले श्रोता साथियों मनोरंजन करते हैं कार्यक्रम के अंतिम गीत के साथ में। तो आप सभी बने रहिएगा श्रोता साथियों कार्यक्रम दादी माँ की रसोई में।